0: સુરક્ષિત રાખવા રે વાતે વણારે છાયા, વણારે આહારમાં બદલાવ, વણારે આવાસરી વ્યવસ્થા, વણારે જલરૂપ પ્રબંધન ઓર વણારે પ્રાથમિક ઉપચારની વ્યવસ્થા કિસાન ભાઈને કરની ચાવે સા.
1: બિલકુલ સહી કહે રહો જેટે દેખો હવાદાર ઓર છાયાદાર જગારી અગર આપ વાત કરા તો પશુશાલા રે ચારો તરફ દેખો જૂટ યા ટાટરી બોરી લગાઈને યા પછી વણા પર પાણી છેડકને અને ગરમી ટાઈમ પે દેખો આપણે વણારી સુરક્ષા કર શકા. પશુઓને દેખો સીધી ધૂપ આઈને દેખો નહીં લાગેગા ઓર વણી ટાટ પટ્ટીઓ જો હે વા દેખો ધૂપ પહોંચાયેગા ઓર પશુઓને ઘણા છાયાદાર પેડ રે નીચે બાંધનો હોય ટીનરી છત પે તો પુઆલ ડાલને પછી સફેદ ચૂનારો પેન્ટ કરતા તો વણું કહી વેગા કે વણમાં તાપમાન મેં કમી વેગો ઓર ગરમીમાં આની ટાઈમ જે પશુ હે એ થોડી રાહત મહેસૂસ કરેગા.
0: બિલકુલ સા. દુધારૂ પશુ હે યા પછી સાધારણ જો પશુ હે વણાને દિનમે કમ 3-4 બાર સાફ ઠંડો ઓર સ્વચ્છ પાણી પીલાણો હે. પાણીરા જે ટેન્ક હે ઓર વણારી પાઇપને સીધી ધૂંપું ઢાંકીને રાખણો તાકી કહીવે કે પાણી ગરમ નહીં વે. ઉબલ્યો થકો જો પાણી હે વો પશુ નહીં પીવે તો ઠંડા પાણીની અનારે ટેમ ટેમ પે કિસાન ભાઈને વ્યવસ્થા કરની ચાવે સા.
1: બિલકુલ સા. ઓર પશુશાલા રી જટે વાત કરા તો દેખો દોપહરી વેરા જો હે દેખો આપકે વણા ચરાગામે નહીં લઈ જાણો. સુબે ઓર હાંજે દેખો ઠંડે વાતાવરણ મેં વણાન ચરવા દેણો ઓર પશુઆરે પોષક તત્વરી જદી આપ વાત કરા તો હરો ચારો જો હે વો અધિક દેણો હોય ઓર વણ મેં દેખો થોડી દાણારી અગર આપણે માત્રા બઢાઈ દાંગા તો વણું કહી વેગા કે વો ચારો જો હે પોષણયુક્ત વેગા ઓર જો પશુ હે વિવણને અચ્છી તરહ ખાયેગા ઓર વણારે જો દૂધ હે વણમાં વૃદ્ધિ વેગા સા.
0: ઓર લારે લારે પશુ આહારમાં ખનિજ મિશ્રણ રે વાતે 50-60 ગ્રામ અચ્છી ગુણવત્તા વાલા જે મિનરલ મિક્સચર હે વણામાં થોડો સો નમક આપણે જરૂર મિલાણો હે ક્યોકી પસીનારે લારે શરીરમાં ખનિજ હે જો નીકળી જાવે ઓર પશુઓને હીટ ઓર લૂ બચાવર વાતે વણાને 3-4 બાર નહેલાણા હે. લેકિન ધ્યાન રાખણો કે ધૂપમાં આવે તો વણાને તુરંત વણ્યું બચાવી રાખણો હે સા.
1: બિલકુલ સહી કહે રહો જેટે દેખો આપણે જાણા કે લૂરા લક્ષણ અગર દેખાઈ દેવે તો વણમાં કહી વેગા કે પશુરે મુંડામાં દેખો લાળ ટપકવા લાગ જાય, સાંસ તેજ ચાલવા લાગ જાય યા પછી બુખાર યા ગરમ માર્ગ અગર વણારી ત્વચા દીખરી વે તો દેખો એ આપણે લૂરા લક્ષણ માન્યો જવાય. તો આશા ટાઈમ પર કંઈ કરનો કે દેખો આપણે વણી ટાઈમ જો હે વણા પશુઓની તુરંત દેખભાળ કરની ઓર જેટે આપ દેખો ખનિજ લવણરી વાત કીધી તો અસો ગોલ વણાણો ઓર પાણી રી દેખો સુબે દોપહર ઓર હાંજરી વેરા જો હે દેખો આપણે વણાને પાણી વધાણો હોય ક્યોંકિ ભાઈ અણબોલ્યા જીવ ઓર દેખો પાણી અગર સહી ટાઈમ પર સાફ ઓર સ્વચ્છ ઓર ઠંડો પાણી અગર વણાને મળેગા તો વણાને રાહત મળેગા.
0: ઓર જ્યાદા પશુપાલન અગર કોઈ કરી રહ્યો હે તો ગૌશાલામાં પશુઓનું પાલન કર રહ્યો હે તો વટે ફોગિંગ સિસ્ટમ બી લગાવ્યો જઈ શકે. ચણીમાં દિનમાં કઈ બાર પાણીનો છિડકાવ કરીને વનો જો તાપમાન હે વને કમ કર્યો જઈ શકે સા.
1: ઓર અગર આપને પશુમાં અગર કોઈ માંદગી દીકરી હોય તો દેખો આપણે સ્તર પર તો આપ ઉપચાર કર લો લેકિન તુરંત આપણે જો પશુ ચિકિત્સાલય હે વટે જઈને દેખો વણને દેખાણો હોય ઓર આજકાલ તો દેખો ફોન પે બી દેખો પશુ ચિકિત્સક જો હે વણારે આપણે સહાયતા લઈ શકા ઓર પશુ ચિકિત્સાલયમાં લઈ જઈને વંડી દેખો દવા પાણી કરાણી તાકી જો હે વણમાં દેખો આપ કે ઘરે જો આપણે ઘરેલું ઉપાય કરા વણમાં પાણીમાં દેખો હલ્દી હે ગુડ હે પછી સોંફરું ગોલ બી દેવા ઓર આની ટાઈમ દેખો જો હે ખુરપકા મુંપકા રોગ હે તો વણાર બચાવ રહેવાતે દેખો ટીકાકરણનો બી વિશેષ ધ્યાન રાખણો ક્યોંકિ અગર ટીકાકરણ સમય પર વેગા તો પશુ જો હે ભાઈ સુરક્ષિત રહેગા.
0: બિલકુલ સા. તો નાનો ભાઈ દેખો યા તો એ જાણકારી ઓર અભે આપ કહો તો કિસાન ભાઈરો મનોરંજન કરાવવા હુણાવા રાજસ્થાની લોકગીત ઓર લારે લારે સંદેશ બી સુણાવવા.
1: બિલકુલ સા.